Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem chu mara mama masio beno ani bhaiyo. Radio par hum barwara medium wave 1548 par internet ani satellite par hum barwara radioislam.co.za par DSTV channel 826 free to air satellite decoder ani Radio Islam app par hum barwara nebi mara khub khub salam. Ummeed che ke tame hara che મજામાં છે ખુશમાં છે અને તમારી તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું અને આજે ઇન્શાલ્લાહ આપણે નફ્સના બારામાં વાત કરવાના છે નફ્સના બારામાં પછી ઇન્શાલ્લાહ આપણે હીખું વર્લ્ડ કપ ફૂટબોલમાં આપણાથી કેવી રીતે હલાલ રીતે એન્જોય કરાય અને હું વસ્તુ અવોઇડ કરવું જોઈએ અને પછી ઇન્શાલ્લાહ આપણે કિસ્સો બી સંભળું અને થોડુંક હસી મજાક બી તો આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા નોખે

ચાલો તો આજે આપણે નર્વ્સના બારામાં વાત કરવાના છે. અને આપણને ખબર છે કે આપણું નર્વ્સ આપણા અંદર છે, આપણી બોડી છે, અને બોડીના અંદર નર્વ્સ આવે, અને આ છે આપણું આપણા ડિઝાયર્સ, આપણું ઇનર બિઈંગ. અને એના બારામાં નબી

محمد صلى الله عليه وسلم کے کہ اوشیار اے چھے جے انو نفس پر قابو راکھے انے انا ماتے کوشش کرے جے موت پچھی آوے تی اتلے لائف آفٹر ڈیتھ. تو نبی صلی اللہ علیہ وسلم کہ اوشیار اے چھے جے انو نفس پر قابو راکھے انے آخرت ماتے કોશિશ કરે. સુબહાનલ્લાહ. તો માશાલ્લાહ આપણે બધા સમજે કે આપણે બહુ હોશિયાર છે, ભણેલા છે, પઢેલા છે, પણ હોશિયાર કોણ છે જે આખિરત માટે કોશિશ કરે અને આ દુનિયાવી વસ્તુ પર કંટ્રોલ રાખે નફ્સને અને એનાથી દૂર રહે. શેખ સાદી રહમતુલ્લાહ અલેહી કે જન્ન બે કદમ દૂર છે. પહેલું કદમ તમે લેવો તમારા નફ્સ પર અને બીજું કદમ તમે લેવો અને તમે જન્નતના અંદર. તો એક કદમ નફ્સ પર લેવો અને બીજું કદમ જન્નતમાં દાખલ થાવો. કદમ એટલે સ્ટેપ્સ, બે સ્ટેપ્સ છે જન્નત આપણા પાસેથી. પહેલું સ્ટેપ આપણું નફ્સ પર છે, એનું મતલબ કે આપણું નફ્સને કંટ્રોલ કરવું જોઈએ આપણને, અને ઓટોમેટિકલી સેકન્ડ સ્ટેપ આવી જાય કે આપણે જન્નતમાં દાખલ થઈ જવું ઇન્શાલ્લાહ. એટલા માટે નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કે જે નફ્સ પર કાબૂ રાખે તે હોશિયાર છે. તો બે સિનારિયો છે બધાના લાઈફમાં, બે સિચ્યુએશન છે. નફ્સ આપણે કંટ્રોલ કરતા હોય અથવા તો આપણું નફ્સ આપણાને કંટ્રોલ કરતું હોય, આ બે સિનારિયો છે. તો આપણાને વિચાર કરવું જોઈએ કે આપણું કયું સિચ્યુએશન છે, આપણે નફ્સને કંટ્રોલ કરતા છે કે આપણું નફ્સ આપણાને કંટ્રોલ કરતું છે. નફ્સ આપણાને કંટ્રોલ કરતું હોય તો આપણાથી અલ્લાહ તાલાને હુકમ પર નીચા લાહે અને ઇવનની નાફરમાની આપણે કરવું. પણ આપણે નફ્સને કંટ્રોલમાં રાખતા હોય તો આપણાથી હંમેશા અલ્લાહ તાલાના હુકમ માના હે અને આપણાને આખિરતની કામયાબી બી મળે. તો આ દુનિયામાં બી આપણાને કામયાબી જોઈએ તો આપણાને આપણું નફ્સ પર કંટ્રોલ રાખવા પડે. નફ્સ આપણાને કંટ્રોલ કરવા માંડે તો આપણાથી કઈ ફોકસ ની કરાહે, કઈ કોશિશ ની કરાહે, દુનિયામાં બી આપણે ફેલ થઈ જાઉં. જે લોકો માશાલ્લાહ આખિરતમાં કામયાબ છે, સહાબા રજીલા અન્હુમ, ફુકાહા, મુહદ્દિસીન, મુફસ્સિરીન, ઔલિયા, ઉમ્મતના જે બુઝુર્ગ લોકો છે, નેક લોકો છે, એ લોકોને આ દુનિયામાં કામયાબી મળી નફ્સને કંટ્રોલ કરવાથી. અને એ લોકોને બી લાઈફમાં એવો વખત આવી રહ્યો હે કે એ લોકો કોઈ વખત કદાચ એ લોકોને એવું ફીલ થયું હે કે ચાલુ કે થે મારા દોસ્તાર સાથે ફરવા જામ, ચાલ હું હવે નમાઝને છોડું, થાકી ગયો હોઈ જામ, ચાલુ હવે હોલિડેમાં કે તે ફરી આવો. પણ એ લોકો નહીં કરતા, એ લોકો બહુ કંટ્રોલ કરતા એ લોકોનું નફ્સને, અને એવી રીતે એ લોકો દુનિયામાં બી આખિરતમાં બી કામયાબ રહ્યા. અને બીજું કે કેટલા બિઝનેસમેન, રિચ પીપલ, પોલિટિશિયન, સાયન્ટિસ્ટ, એ લોકો બી કેવી રીતે કામયાબ બન્યા. હવે હું દીનમાં નહીં, દુનિયામાં કેવી રીતે કામયાબ બન્યા, કેમ કે એ લોકો નફ્સ પર કંટ્રોલ કરે, એ લોકો ડિઝાયર્સને કંટ્રોલ કરે, એ લોકો ફોકસ્ડ રહેતા કે એ લોકોને પૈસા કમાવવું છે, ભણવું છે, કંઈ બનવું છે, હાર્ડ વર્કિંગ બનવા પડે, મહેનત કરવા પડે. એ લોકોનું ડિઝાયર્સ સપ્રેસ કરીને, રોકીને એ લોકો કંઈ બન્યા, કંઈ ભણ્યા. અને તેવી રીતે આપણાને દુનિયામાં બી સક્સેસ જોતું હોય તો કંટ્રોલ કરવા પડે આપણું નફ્સને, આખિરતમાં બી સક્સેસ જોતું હોય તો આપણને કંટ્રોલ રાખવા પડે આપણું નફ્સને ઇન ટર્મ્સ ઓફ અનલોફુલ ડિઝાયર્સ, એટલે હરામ વસ્તુના બારામાં બી આપણને
આપણું નફ્સ પર કાબુ રાખવા પડે. તો આપણે શીખે કે આપણે નફ્સ પર કાબુ રાખવું તો આપણાથી આખીરતની તૈયારી કરાય. લોકો દારૂ કેમ પીએ? કેમ કે એ લોકોનું નફ્સ એ લોકોથી કંટ્રોલ નહીં કરાય. લોકો ડ્રગ્સ કેમ પીએ? કેમ કે એ લોકોથી નફ્સ કાબૂમાં નહીં રખાય. લોકો ઝીના કેમ કરે? કેમ કે નફ્સ એ લોકોથી કંટ્રોલ નહીં કરાય. લોકો જૂઠું કેમ બોલે? ધોખો કેમ દે? કેમ કે એ લોકોથી નફ્સ કંટ્રોલ નહીં કરાય. લોકો હવારમાં કેમ હુઈ રહે? ફજર પડવા કેમ નહીં જાય? અને મસ્જિદમાં કેમ પડવા નહીં જાય જમાત હાથે? કેમ કે નફ્સ કંટ્રોલ નહીં કરાય. એટલે નફ્સ કંટ્રોલ કરવાથી આપણને કામયાબી મળે. ઇટ ઇઝ કી ટુ સક્સેસ કે આપણે આપણું નફ્સને કંટ્રોલ કરે. તો આપણને હવે ઈરાદો કરવું જોઈએ કે ભલે જે થાય તે આપણે આપણું નફ્સને ડિક્ટેટ નહીં કરવા દેવું. આપણે અલ્લાહ તાલાના હુકમ પર ચાલવું અને આપણે ઓલવેઝ આપણે કઠણ જીવ કરીને, સ્ટ્રોંગ બનીને, આખીરતના બારામાં ફિકર કરીને નફ્સને કંટ્રોલમાં રાખવું. હવે જ્યારે આપણને સમજની પોટ પડતી હોય કે મને આ બી કરવું છે પણ મને ખબર બહુ અલાઉડ નથી, તો આપણને કોશિશ કરવું જોઈએ કે આપણે પ્રેફરન્સ દઈએ આપણું દિમાગને કે આપણે શીખેલા છે કઈ વસ્તુ ખરાબ છે, અલ્લાહને પસંદ નથી, અને આપણને સ્ટ્રોંગ બનીને એના પર એ કરવું જોઈએ અને એ રસ્તો પર ચાલવું જોઈએ. તો હું તમને એક્ઝામ્પલ આપું, સિમ્પલ ડેલી લાઈફનું એક્ઝામ્પલ. કોઈના પાસે ડાયાબિટીસ હોય, શુગરની બીમારી હોય, તો એ લોકોને મોસ્ટ ઓફ ધ ટાઈમ મીઠું વસ્તુ ખાવાનું મન થાય અને મીઠું વસ્તુ ખાવાનું એ લોકોનું બહુ દિલ કરે. પણ એ લોકોનું દિમાગ શું કહે? એ લોકોનું હોશિયારી શું કહે કે ના, મને દૂર રહેવું જોઈએ આ મીઠું વસ્તુથી, કેમ કે એનાથી મારું શુગર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય અને મારી બીમારી વધી જાય અને હું વધારે બીમાર પડી જાવા. તો આ વખત પર આપણે આપણને આપણા ડિઝાયર્સ, આપણું નફ્સને કંટ્રોલ કરવા પડે અને આપણું દિમાગ, આપણું ઇન્ટેલેક્ટને વધારે વિચાર કરવું, વધારે સંભળવું જોઈએ, અને તો પછી આપણે કામયાબ રહેવું. આપણાથી આપણું ડિઝાયર્સ પર કંટ્રોલ નહીં કરાય અને આપણે ડાયાબિટીસ પેશન્ટ બનીને બધું મીઠું ખાયા કરવું, તો વિચાર કરો કે પછી કેટલું નુકસાન થાય બોડીને અને આપણે પોતાની નુકસાન કરતા છે. તો તેવી રીતે આપણને અલ્લાહ તાલાના હુકમ અને જે અલ્લાહ તાલાએ આપણને કહેલું છે શરિયતમાં જે છે, તેના પર બી આપણને દિમાગથી કામ લેવું જોઈએ અને રિયલાઇઝ કરવું જોઈએ કે આપણે અલ્લાહના હુકમ પર નહીં ચાલવું તો આપણે નુકસાન પહોંચાડવું પોતાને. હવે આપણે ઇન્સાન છે તો બધા ડિઝાયર્સ આપણાથી નહીં કંટ્રોલ કરાય અને કોઈ વખત આપણી ભૂલ બી થઈ જાય. પણ એટલા માટે અલ્લાહ તાલા આપણને કહે કે ઇવન બહુ રહેમવાળા છે અને આપણને તરત તોબા અને ઇસ્તિગફાર કરવું જોઈએ. તો જેવી રીતે આપણે ફ્રૂટ ખાય ત્યારે આપણે બોડીને વિટામિન મળે, મિનરલ્સ મળે, તેવી રીતે હારા માલ, નમાઝ પડવાનું, ઝકાત દેવાનું, તોબા અને ઇસ્તિગફાર કરવાનું, તેના આપણું તેનાથી આપણું સ્પિરિચ્યુઅલ હેલ્થ સારું રહે. તો આપણે હેલ્ધી ફ્રૂટ વેજીટેબલ ખાય બોડીને હેલ્ધી રાખવા માટે, અને નમાઝ, ઝકાત, તોબા, ઇસ્તિગફાર આ નેમતોથી આપણું સ્પિરિચ્યુઅલ સેલ્ફ હેલ્ધી રહે. તો આપણને ખૂબ ઇસ્તિગફાર કરતું રહેવું જોઈએ, ખૂબ તોબા કરતું રહેવું જોઈએ, કેમ કે આપણે એટલા સ્ટ્રોંગ નિમલે આપણું નફ્સને કંટ્રોલ કરવામાં. આપણે બહુ કમઝોર છે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અને ઇવનના સહાબા ઉતા તેવા આપણે નિમલે. આપણે ઉમ્મીદ કરે, આપણે ટ્રાય કરે, કોશિશ કરે કે આપણે એ લેવલ પર આવી શકે, પણ દિલમાં આપણને ખબર
કે આપણી લાઈફમાં બહુ ડિસ્ટ્રેક્શન્સ છે, બહુ શેતાનના વસવસા છે, અને નફ્સને કાબૂમાં રાખવામાં બહુ મુશ્કેલ પડે આપણને. તો એટલા માટે ભૂલ થઈ જાય, આપણે કંઈ ઊંધું કરી લાખે, તો તરત તોબા અને ઇસ્તિગફાર કરવું જોઈએ. અને એક એનો ફાયદો છે, એનું બરકતથી ધીરે ધીરે આપણે હરામ વસ્તુ, નાજાયજ વસ્તુને આપણે ધીરે ધીરે એને ગમવું બી નહીં, એને ડિસલાઇક કરવું, એને હેટ કરવું. તો આપણને ફોર એક્ઝામ્પલ કોઈ ડ્રગ્સ આલ્કોહોલના અડિક્ટેડ હોય, અથવા તો કંઈ કોઈ ઝીના બહુ કરતું હોય, પણ જ્યારે એ આ ગુના કરે તો ઇસ્તિગફાર કરે, તોબા કરે, અલ્લાહ તાલાના આગળ અફસોસ કરે, રડે, અને પછી એ લોકો સ્ટ્રોંગ વાયદો કરે કે હું પાછી હું ગુનો નહીં કરા, હું પાછો એ ગુનો નહીં કરા, પછી ફ્યુ ડેઝ લેટર એ પાછો આ ગુનો કરે, પાછો ઇસ્તિગફાર કરે, પાછો રડે, રિપેન્ટ કરે, અને સૂન આવું એ કરતો રહે. આપણે કરતા રહેવું તો આપણે જોવું કે આપણને આ નાફરમાની અલ્લાહ તાલાને નારાજ કરવાનું આપણને નહીં ગમે, અને આપણું ડિસલાઇક ફોર ધ સિન વધતું જાય. આપણને નહીં ગમે કે આપણે આ ગુનો કરતે રહે, કેમ કે આપણને એવરી ટાઈમ અલ્લાહના અગાડી આવવા પડે, અલ્લાહના અગાડી આપણને શરમ આવવું જોઈએ. અને આ સાયકલ ઓફ તોબાથી ધીરે ધીરે આપણું દિલને ગુનો કરવાનું બી નિગમ હે. તો આ છે તોબા અને ઇસ્તિગફારનું રિઝલ્ટ, કે અલ્લાહ તાલા ઇવનના બંદા અને નાફરમાનીના વચ્ચે એક બારીઓ મૂકી દે. તો ખૂબ તોબા કરવું જોઈએ, ખૂબ ઇસ્તિગફાર કરવું જોઈએ. આપણે તો એવા બની ગયેલા છે કે દરરોજ આપણે શરિયતના અગેન્સ્ટ જાય, હરામ વસ્તુ કરે, નાજાયજ વસ્તુ કરે, ગુનો કરતા રહે, અલ્લાહ તાલાની નાફરમાની કરતા રહે, અને એન્ડ ઓફ ધ ડે આપણે રિમોર્સ બી નહીં ફીલ કરે, કંઈ અફસોસ બી નહીં થાય આપણને, કંઈ રિગ્રેટ બી આપણે નહીં ફીલ કરે કે મેં ગુનો કરેલો છે. આપણે એવી રીતે નફ્સને પોતાને કંટ્રોલ કરવા દેતા છે કે એને હવે આપણે ભૂલ બી નહીં માને. તો આ બિલકુલ ગલત છે. આપણાને પહેલાં બેહીને વિચાર કરવું જોઈએ કે હું જે કરતી છે તે જાયઝ છે કે નહીં, અલ્લાહ તાલાની નાફરમાની છે કે હું, અને આપણાને કંટ્રોલ કરવું જોઈએ, અને નહીં કરી શકે તો પછી કરવા પછી, ગુનો કરવા પછી તરત આપણાને તોબા ઇસ્તિગફાર કરવું જોઈએ, અને ધીરે ધીરે ઇન્શાલ્લાહ આપણે આ ગુનાથી દૂર રહેવું. લોકો અમને શું કરે કે વેટ કરે કે મોટી રાત આવે ત્યારે હું તોબા કરા, રમઝાન આવે ત્યારે હું ઇસ્તિગફાર અને તોબા કરા, અને આ બિલકુલ ગલત છે. એના માટે વાર નહીં જોવે. તરત જ્યારે આપણને એવું થાય કે ઓ નો, મેં તો ભૂલ કરી લખી, મેં તો ગુનો કરી લખ્યો, તો તરત તોબા કરવું જોઈએ. અને મેઇન વસ્તુ છે કે તોબા કરવાથી અલ્લાહ તાલા એ ગુનો માફ કરી દે, સુભાન અલ્લાહ. અને અલ્લાહ તાલા કહે ઇન્નલ્લાહ યુહિબ્બુ તવ્વાબીન, અલ્લાહ તાલા જરૂર એને મોહબ્બત કરે જે તોબા કરવા વાળા છે. તો આપણને અલ્લાહ તાલા કાયદેસન કહે કે અલ્લાહ તાલા આપણને લવ કરે જ્યારે આપણે તોબા કરે. અલ્લાહ તાલા એમ નહીં કહે કે હું લવ કરું એ લોકો જે લોકો બિલકુલ ગુના નહીં કરે. અલ્લાહ તાલા કહે કે જે લોકો તોબા કરે એ લોકોને ખૂબ લવ કરો. તો એનો મતલબ કે આપણે નેચરલી ભૂલ કરવું, અને ભૂલ પછી આપણને તરત અફસોસ કરીને, રિગ્રેટ કરીને તોબા કરવું જોઈએ. અલ્લાહ તાલા જરૂર આપણને માફ કરી દે, અને આપણને વધારે લવ બી કરે. તો એક વસ્તુ આપણથી કરાય આપણને ખરાબ વસ્તુથી, બાદ ડિઝાયર્સથી દૂર રહેવું હોય, કે સારા જગ્યા પર આપણું ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ, ગુડ એન્વાયરમેન્ટ્સ. આપણું કામના જગ્યા, કામ પર બી એક ગુડ એન્વાયરમેન્ટ હોવું જોઈએ, ઘેરે બી
રહેવાથી આપણે ગુનાહથી બચીએ. મસ્જિદ બી સારી જગ્યા છે જે આપણે ગુનાહોથી બચીએ. ગુડ એન્વાયરમેન્ટ્સમાં આપણે રહેવું, ગુડ કંપનીમાં રહેવું, તો આપણને આસાની પડે આપણું નફ્સને કાબૂમાં રાખવા માટે. જ્યારે આપણે રોંગ સેટિંગમાં જાય, જ્યાં હરામ વસ્તુ ચાલતું હોય, જ્યાં કદાચ નાચવાનું હોય, ગાવાનું હોય, કદાચ કે છે ગેમ્બલિંગ હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, આવી વસ્તુ આવી જગ્યામાં આપણે જાઉં, તો ગુનાહ કરવાનો ચાન્સ વધી જાય. અને કંટ્રોલ, આપણું નફ્સ કંટ્રોલ આપણાથી નહીં કરાય. તો સારા જગ્યા પર જવું જોઈએ, સારી જગ્યા પર. જ્યારે હોલિડેઝમાં આપણે જાય તો સારી જગ્યા ચૂઝ કરવું જોઈએ. જ્યારે કે તે ફરવા જાય તો સારી જગ્યા ચૂઝ કરવું જોઈએ. આપણી ઓલાદ બી કે તે જાય તો એ લોકોને પૂછીને મોકલાવવું જોઈએ. એ લોકોના દોસ્તાર કોણ છે, આપણા દોસ્તાર કોણ છે, તે બી ચેક કરવું જોઈએ. એનાથી બી બહુ ડિફરન્સ પડે. આપણને ગુડ કંપની, ગુડ ઇન્વાયરમેન્ટમાં રહેવું જોઈએ. બીજું કે આપણને ખૂબ ઝિકર કરતું રહેવું જોઈએ. જ્યારે આપણે ઝિકર કરે તો આપણે આપણું સ્પિરિચ્યુઅલ સ્ટામિના વધારે અને આપણું નફ્સ આપણે એના પર કંટ્રોલ વધારે સ્ટ્રોંગ બનાવે. તો ખૂબ ઝિકર કરવું જોઈએ. આ બી બહુ સારું કહેવાય. અલ્લાહ તાલા બધાને મુહાસબા કરવાની તૌફીક દે, કે આપણે પોતાને એસેસ કરે, ટેસ્ટ કરે કે અમારા 24 hours ઇન અ ડે હું કેવી રીતે કાઢતી છે, હું કરતી છે, મારું નફ્સ મને કંટ્રોલ કરતું છે કે હું એને કંટ્રોલ કરતી છે. અલ્લાહ તાલા પહેલાં મને અને બધા સાંભળવાવાળાને તૌફીક દે કે આપણે આજે જે સાંભળેલું છે તેના પર અમલ કરે. આમીન.

ચાલો હવે આપણે હમરે આજે હસનભાઈ અને હાજરાબાઈ હું વાત કરતા છે. હાજરાબાઈએ હસનભાઈને કહ્યું, હસન તમને ખબર મારી ફ્રેન્ડ જુલેખા મને હું હિખાડતી હતી, એ એમ કહેતી હતી કે હસબન્ડનું પોઝિશન એક એર કન્ડિશન સિસ્ટમ જેવું છે, ભલે એ બારે બહુ કચાટ પાડે પણ ઘરમાં એ ચૂપ રહે, બિલકુલ સ્પ્લિટ એર કન્ડિશન જેવું. આઉટસાઇડ કચાટ પાડે પણ હસબન્ડ ઘરમાં ચૂપ રહે. ચાલો તો હવે આપણે થોડુંક ફૂટબોલના બારામાં વાત કરવાના છે. હવે આપણને કદાચ ખબર હોય કે ફ્યુ ડેઝ અગો વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ ચાલુ થઈ ગયું, અને કદાચ આપણી ઓલાદ કે આપણે પોતે એમાં ઇન્ટરેસ્ટેડ હોય તો મને થોડીક એડવાઇસ આપવું હતું એના બારામાં કે વર્લ્ડ કપ ફૂટબોલના લઈને આપણને સાચવવું જોઈએ કે આ વસ્તુ આપણે અવોઇડ કરે. તો પહેલું વસ્તુ છે કે આ ફૂટબોલ મેચિસના જોશમાં આપણને સાચવવું જોઈએ કે આપણે ટાઈમ ખોઈ નહીં કરે, આપણે જોતા રહી કે નમાઝ ટાઈમ ક્યારે છે, અને આ ફૂટબોલના લઈને આપણી નમાઝની છૂટવું જોઈએ. દરેક 5 ટાઈમ નમાઝ જમાટ હાથે કન્ટિન્યુ કરવું જોઈએ, ફૂટબોલના લઈને એને છૂટવું નહીં દેવું જોઈએ. બીજું વસ્તુ છે કે કેટલા મેચિસ આપણે ખબર યુએસએમાં છે અને ટાઈમ ડિફરન્સ છે, એટલે કેટલા મેચિસ મિડલ ઓફ ધ નાઇટ આપણા માટે લેટ નાઇટ અર્લી મોર્નિંગમાં ઓહે, તો એના લઈને આપણને આખી રાત ફૂટબોલ નહીં જોયા કરવાનું અને પછી ફજર વખત આપણે હુઈ રહી, આ બિલકુલ ગલત છે. તો ફૂટબોલના લઈને આખી રાત હુઈ જાગતું નહીં રહેવું જોઈએ અને પછી ફજર વખત આપણે હુઈ રહી. બીજું વસ્તુ આપણને યાદ રાખવું જોઈએ કે આપણને એવા હરામ જગ્યા પર જોવા માટે નહીં જવું જોઈએ. કેટલા સ્ટેડિયમમાં અથવા તો એવા જગ્યા જ્યાં એ લોકો ફૂટબોલ દેખાડતા છે, ત્યાં દારૂ હોય, ત્યાં મિક્સિંગ ઓફ વિમેન એન્ડ મેન હોય, ત્યાં લોકો બરાબર કપડાં નહીં પહેરતા હોય, લોકો ગાયન સાંભળતા હોય, નાચતા હોય, આ બધી જગ્યાથી દૂર રહેવું જોઈએ. તેના કરતાં ઘરમાં ક્વાયટલી જોતા હોય તે બહેતર કહેવાય, એના કરતાં તો હરામ એન્વાયરમેન્ટથી દૂર રહેવું જોઈએ. બીજું વસ્તુ કે આપણને એટલું ઓબ્સેશન નહીં બનાવવું જોઈએ, એટલું ઓબ્સેસ નહીં થવું જોઈએ કે આપણે આપણું દીન આપણું કામ આપણી ફેમિલીને નિગ્લેક્ટ કરવા લાગે. આ સાચવવું જોઈએ. કોઈ લોકો એટલા જોશમાં આવી જાય, એટલા ઇન્ટરેસ્ટેડ હોય કે એ લોકો ઘરનું કામ બિઝનેસનું કામ નમાઝ ઇબાદત ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું એ લોકો સાથે વાત કરવાનું આ બધી વસ્તુ એ લોકો નિગ્લેક્ટ કરે. કોઈ લોકો તો બસ એટલા ટેલિવિઝન પર વળગી રહેલા હોય કે ખાતી વખત પથારી પર બી નહીં આવે, ડાઇનિંગ ટેબલ પર બી નહીં આવે, અને આ બિલકુલ ગલત છે. તો ઓબ્સેસ્ડ બી નહીં થવું જોઈએ, બધું મોડરેશનમાં કરવું જોઈએ. બીજું કે આપણને ઇમોશન પર કંટ્રોલ રાખવું જોઈએ.

એટલું રાઇવલ્ટ્રી બી નહીં હોવું જોઈએ કે આપણે ગારમાં બોલે, કે આપણે રેસિસ્ટ બની જાય, કે આપણે બૂમ પાડે અને ડિસ્ટર્બ કરે નેબર્સને, એવું બી નહીં કરવું જોઈએ અડધી રાતના, કેમ કે કેટલા મેચિસ રાતના છે. તો સાચવું જોઈએ કે આપણે કોઈને ડિસ્ટર્બ નહીં કરતા છે, અને આપણું જબાન બી આપણે સાચવવું જોઈએ કે આપણે કંઈ રેસિસ કોમેન્ટ્સ નહીં કરતા હોય, આપણે ગારમાં નહીં બોલતા હોય, કોઈના હાથે આર્ગ્યુ નહીં કરતા હોય. રિસ્પેક્ટ અને અખલાક યાદ રાખવું જોઈએ હંમેશા. અને છેલ્લું વસ્તુ કે ફૂટબોલના લઈને તમે તમારો રિલેશનશિપ કોઈના હાથે બગાડતા નખે. કોઈ લોકો એટલા કોમ્પિટિટિવ બની જાય કે દોસ્તારમાં બી પ્રોબ્લેમ્સ પડે, ફેમિલી મેમ્બર્સમાં એ લોકો ધમાલ ઊભી કરે, અને ફૂટબોલના લઈને બિલકુલ નહીં કરવું જોઈએ. ઇટ ઇઝ જસ્ટ નોટ વર્થ ઇટ. તો પ્લીઝ સાચવવું જોઈએ કે એટલા કોમ્પિટિટિવ અને એટલા રાઇવલ નહીં બની જાય કે એકબીજાને પછી નફરત કરવા લાગે. તો અલ્લાહ તાલા આપણા બધાને સમજવાની તોફીક દે, આપણને આ એડવાઇસ આપણી ઓલાદને બી શીખવવું જોઈએ, તો એ લોકો બી એના પર અમલ કરી શકે ઇન્શાલ્લા. ચાલો હવે આપણે એક કિસ્સો સાંભળે. તો આજે આપણે નફ્સને કાબુ રાખવાનો ના બારામાં વાત કરતા ઉઠા, અને આ કિસ્સો એના બારામાં છે. ઇબ્નુલ જૌઝી રહીમહુલ્લા કહે કે એક નેક માણસે એક વખત કહેલું કે હું એક વખત ઇજિપ્ત ગયેલો અને ત્યાં મેં જોયેલું કે એક બ્લેક સ્મિથ જે આયન, મેટલ આયન ગરમ ફર્નસમાંથી કાઢતો, એના ઉગારા હાથ હાથે, બે હેન્ડ્સ હાથે, પછી એ સેમ મેટલ આયન એન્વિલ પર મૂકતો, એના હાથ હાથે મૂવ કરતો, અને એને કંઈ દાટું બી નહીં, એને કંઈ તકલીફ નહીં આવતી હતી, કંઈ દુખતું બી નહીં હતું. તો આ જોઈને મેં વિચાર કર્યો કે આ કોઈ બહુ મોટો બુઝુર્ગ હોય કે એ આગ પકડતો છે અને એ બી એને કંઈ તકલીફ નહીં પહોંચાવે. તો એ વિચાર કરીને હું એના પાસે ગયો અને સલામ કરીને એ સલામનો જવાબ આપ્યો, અને પછી મેં એને કહ્યું કે હું તમને પૂછું કે જીના તરફથી તમારા પર આ મોટી નેમત છે અને આ મિરેકલ છે, તમે મારા માટે દુઆ માંગો. તો મારી દુઆ સાંભળી, મારી રિક્વેસ્ટ સાંભળીને આ બ્લેકસ્મિથ રડવા લાગ્યો અને કહ્યું, મારા ભાઈ અલ્લાની કસમ, હું એટલો નેક નિમલે જે તું સમજતો છે. તો પછી મેં જવાબ આપ્યો, મારા ભાઈ, મેં મારે આંખથી આ મિરેકલ જોયેલું છે જે મને લાગે બસ પાયસ નેક લોકોથી જ કરાય. તો બ્લેકસ્મિથે જવાબ આપ્યો કે આ મિરેકલ તમે જેના બારામાં વાત કરતા છે એના પછાડી એક બહુ સારો કિસ્સો છે. અને પછી બ્લેકસ્મિથ કહેવા લાગ્યો એ કિસ્સાના બારામાં, અને બ્લેકસ્મિથ કહે, હું એક વખત મારા બિઝનેસમાં બેઠેલો હતો, બહુ બિઝી હતો, અને અચાનક મેં એક ઔરતને જોઈ જે મારા પાસે આવી, અને એને જોઈને હું એટલો શોક થઈ ગયો કેમ કે એટલી ખૂબસૂરત હતી. તો એ ઔરત મને કહેતી હતી, ભાઈ મને તમે અલ્લાના નામમાં કંઈ દેવો. તો હું આ વખત પર આ ઔરતને જોઈને બસ ચૂપ રહ્યો, અને એની ખૂબસૂરતી જોઈને હું ચોંકી ગયેલો. તો મેં જવાબ આપ્યો કે ચાલ તું મારી ઘેર મારા હાથે ચાલ અને હું તને કંઈ દેવા. તો આ સાંભળીને એ મને થોડીક વાર ચૂપચાપ જોયા કરી, અને પછી ત્યાંથી ચાલી ગઈ, મારા બિઝનેસ પરથી ચાલી ગઈ. થોડેક ટાઈમ પછી એ પાછી આવી અને કહ્યું કે હું બહુ ખરાબ હાલતમાં છે અને મને તમારો ઓફર મંજૂર છે. તો પછી
બ્લેકસ્મિથ કહે, મેં મારો ધંધો બંધ કરીને એ ઓરત હાથે ઘેરે ચાલવા લાગ્યો. મારી ઘેરે પહોંચ્યા તો એ મને કહેવા લાગી કે મારા પાસે નલ્લી ઓલાદ છે જે લોકો બહુ ભૂખા છે, પહેલાં તમે મને કંઈ દેવો તો એ લોકો પાસે જા મને એ લોકોને દેમ, પછી હું પાછી તમારા પાસે આવી જાવા. તો એનું પ્રોમિસ કરીને બ્લેકસ્મિથ કે મેં એને થોડાક પૈસા આપ્યા, દિરહમ આપ્યા, અને હું મેં જોયું કે એ એની ઓલાદ પાસે ચાલી ગઈ. એ પાછી આવી તો મેં એને મારા ઘરના અંદર લઈ ગયો અને દરવાજો લોક કરવા લાગ્યો. તો તે ઓરતે મને પૂછ્યું, તમે કેમ દરવાજો બંધ કરતા છે? તો મેં જવાબ આપ્યો કે હું લોકોથી બીઉં, લોકો મને જોઈ કાઢે, મને બીક લાગે. તો ઓરતે જવાબ આપ્યો કે તમે લોકોના ખુદાથીની બીએ, લોકોના અલ્લાથીની બીએ તમે ઇવન. તો મેં જવાબ આપ્યો, બ્લેકસ્મિથ કે મેં જવાબ આપ્યો, પણ અલ્લાહ તો બહુ માફ કરવાવાળા છે, રહેમવાળા છે. અને હું પછી ઓરતના તરફ જવા લાગ્યો અને મેં જોયું કે ઓરત બહુ રડતી ઉઠી અને ધૂજતી ઉઠી. તો મેં એને પૂછ્યું, તું કેમ રડતી છે અને ધૂજતી છે? તો તે જવાબ આપ્યો કે હું અલ્લાહથી ખોફ કરું અને હું અલ્લાહથી ડરું, હું બીતી છે અલ્લાહથી એટલે. તો એ ઓરત મને કહ્યું કે તમે મને અલ્લાહના વાસ્તે છોડી દેહે તો હું ગારંટી દેમ કે અલ્લાહ તાલા તમને આ દુનિયાની આગ અને આખિરતની આગથી અઝાબ દેહે. તો બ્લેકસ્મિથ કહે, મેં આ સાંભળીને ચોંકી ગયો અને મેં એને તરત એને મારા પાસે જે ઓટું પૈસાને મેં એને આપી દીધું અને મેં એને કહ્યું, જ્યાં મેં તને છોડી દીધી અલ્લાહ તાલાના ખોફથી. થોડીક વાર પછી એ ચાલી ગઈ, પછી હું ઊંઘમાં પડી ગયો, મને ઊંઘ આવી ગઈ અને મેં સપનો જોયો જેમાં એક ઓરત ક્રાઉન ઓફ રેડ રૂબીઝ પહેરેલું હતું અને એનું બહુ ખૂબસૂરત ચહેરો હતો. અને એ મને કહેતી હતી, અલ્લાહ તાલા તને ખૂબ સવાબ દે. તો મેં મારા સપનામાં એને પૂછ્યું, તું કોણ છે? તો તે જવાબ આપ્યો, જે ઓરત તુએ અલ્લાહના ડરથી છોડી દીધી તું મેં એની માં છે. અને અલ્લાહ તાલા કોઈ દિવસ તને આગથી દુનિયામાં અને આખિરતમાં અઝાબ ની દે. તો મેં પછી એને કહ્યું કે તમે મને કહો એ કોણ છે, કેવી ફેમિલીની છે? અને એ ઓરતે જવાબ આપ્યો સપનામાં કે આ એ ઓરત નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ફેમિલીમાંથી છે. ત્યારે મને કુરાન શરીફના આયત યાદ આવ્યા જેમાં અલ્લાહ તાલા કે અલ્લાહ તાલા તમારાથી ખરાબ વસ્તુ દૂર રાખવા માંગે ઓ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની ફેમિલી. તો અલ્લાહ તાલાએ ઓલરેડી કહેલું કે ઇવન અલ્લાહ નબી સલ્લલ્લાહુની ફેમિલીને પ્યોર રાખે અને ગંદગીથી દૂર રાખે. તો બ્લેકસ્મિથ કહે, હું મારી ઊંઘથી જાગ્યો તો મેં જોયું કે હવે દુનિયાનું આગ મને કંઈ કરી નહીં શકતું અને હું ઉમ્મીદ રાખું કે આખિરતની આગ બી મને કંઈ કરી નહીં શકે. સુબહાનલ્લાહ. તો આ કેટલું મિરેક્યુલસ સ્ટોરી. આ બ્લેકસ્મિથ જે આયન હોટ એક્સ્ટ્રીમ હોટ ટેમ્પરેચર્સ સાથે ડીલ કરે તે ઇવન બે હાન્સ સાથે પકડતા ઇવનને કંઈ અસર નહીં પડતું, કંઈ બર્ન નહીં થતું. કેમ કે આ ઇન્સિડન્ટ થયેલું જે આપણે અમરે શીખ્યા તે. અને આપણે કિસ્સોથી શીખે કે જહન્નમનું આગ આપણાને એક્સ્ટિંગ્વિશ કરવું હોય તો આપણને આપણો ડિઝાયર્સ અને નફ્સનું આગ એક્સ્ટિંગ્વિશ કરવા પડે પહેલાં. તો આજે આપણે નફ્સના બારામાં વાત કરતા હતા. આ બ્લેકસ્મિથ એનું નફ્સ પર કંટ્રોલ લઈ આવેલા અને એવી રીતે પછી અલ્લાહ તાલાએ એને માફ કરી દીધા અને એને સક્સેસ મળ્યું દુનિયામાં બી અને આખિરતમાં બી. બીજું વસ્તુ આપણે શીખે કે આપણે કોઈની મદદ કરે કે એ લોકો ગુનાથી દૂર રહે કે એ લોકોનું લાઈફ ઇમ્પ્રૂવ કરે
તો આપણાને બી સવાબ મળે, આપણાને બી ફાયદો મળે. બીજું આપણે શીખે કે આપણાને ખબર નહીં કે આપણો શું અમાલ, આપણી કેવી દુઆ, કેવા અમાલ અલ્લાહ તાલાને પસંદ પડી જાય અને અલ્લાહ તાલાની સ્પેશિયલ મર્સી આપણા પર આવી જાય. તો આપણને કંઈ બી એક્શન ઇનસિગ્નિફિકન્ટ નહીં માનવું જોઈએ, હંમેશા ગુડ કરવું જોઈએ, ખરાબથી દૂર રહેવું જોઈએ. બીજું આપણે શીખે કે આપણને જ્યારે ગુના કરવાનું મન થાય તો આપણને અલ્લાહની અઝાબથી ડરવું જોઈએ, અલ્લાહના અઝાબથી ડરવું જોઈએ અને તોબા તરત કરવું જોઈએ. અને બીજું વસ્તુ આપણે શીખી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફેમિલી, બધી દુનિયાની રોયલ ફેમિલીઝ કથા હારામાં હારી ફેમિલી છે અને એ લોકોને ખૂબ ઇજ્જત અને રિસ્પેક્ટ દેવું જોઈએ. અને અલ્લાહ તાલા આપણને આ કિસ્સોમાં આપણે શીખી કે અલ્લાહ તાલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફેમિલીને પ્રોટેક્ટ, હિફાજત કરેલા છે, જેવી રીતે કિસ્સોમાં ઔરતની ઇજ્જત બચી ગયેલી અલ્લાહની કુદરતથી, અલ્લાહની મહેરબાનીથી. તો મેઇન થિંગ આપણે શીખે કંટ્રોલ યોર નફ્સ, અને અલ્લાહ તાલા જરૂર આપણને બચાવે એવા અઝાબથી. મારું નામ છે સારાભાઈ, સાંભળવા હારું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું. દુઆ છે કે અમલ કરવાની તોફીક દે. પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. તા લગીન તમારી તબિયત સાચવજો. ફી અમાનિલ્લા. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.